0: On the hour, every hour.
1: Radio Marches.
2: મોજ કરવા ગુજરાતી ગીતોના પ્રોગ્રામ ગીત બહારની સાથે ગીતોની બહાર ગીત બહાર ગીત બહાર

નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ ગીત બહાર. કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ હતો રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. તો કહેવાય છે ને કે ભાઈ ઈશ્વરને ધ્યાનમાં રાખીને દરેક કાર્ય કરવું જોઈએ. કારણ કે કહેવાય છે ને સફળતા જરૂરી નથી મળશે, પણ કહેવાય છે ને કે ભાઈ ઈશ્વર હંમેશા આપણી સાથે જ હોય છે, ફક્ત તેમની ઉપસ્થિતિ અનુભવવી જરૂરી છે. ઈશ્વર માટેની શ્રદ્ધા જ દરેક મુશ્કેલીનો અંત છે. એટલે કહેવાય છે ને કે ભાઈ ઈશ્વરને ધ્યાનમાં રાખીને જે આપણે જે પણ કાર્ય કરીએ છીએ ને એ કાર્યમાં આપણને જરૂરથી સફળતા મળે છે. એવું જ એક સુંદર મજાનું ગીત લઈ લે હિમાલી વ્યાસના અવાજમાં લેવામાં આવેલું.

બપોરનો સમય છે. ફરીથી અમે આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમને લઈને. ગીત બહાર કાર્યક્રમ, ગીતોની બહાર લઈને અમે આવી ગયા છીએ. તો કહેવાય છે ને કે ભાઈ, વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ, કેમ કે જે આવે જે છે તે જ સૌથી મોટી તક છે. એટલે કહેવાય ને કે ભાઈ, ક્યારેય તકની ના રાહ ના જોવી જોઈએ. જે સમય જે મળે છે એને સ્વીકાર કરીને એની સાથે આપણે આગળ વધીએ. સુંદર મજાના આગલું ગીત છે કાચલો મૂવીમાંથી લેવામાં આવેલું. અહીં

અડધા કલાકના કાર્યક્રમ અમિતા તમારું બધાનું સ્વાગત કરી રહી છે ગુજરાતી કાર્યક્રમમાં. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી ગીતોની મજા મારતા ગુજરાતી મિશપાથી લેવામાં આવેલું ઓન યોર વે.

મિત્રો, તો કહેવાય છે ને કે ભાઈ ખોટી રીત અપનાવીને સફળ થવાથી ઘણું જ સારું કહેવાય છે ને કે ભાઈ સાચી રીત અપનાવીને નિષ્ફળ થઈ જવું. ખોટી રીતથી જ્યારે આપણે કંઈ પણ વસ્તુ અપનાવીએ છીએ તે આપણી પાસે નથી રહેતું, કોઈના કોઈ દિવસ એ ચાલ્યો જ જાય છે. એની સાથે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ઓન યોર વે ગુજરાતી મેસઅપમાંથી.

કહેવાય ને કે ભાઈ ફિકરમાં રહેશે ને તો ભાઈ જાતે જ બળતા રહેશો, અને બેફિકર રહેશે ને તો ભાઈ તમારાથી આખી દુનિયા બળતી રહેશે. આગલું ગીત લઈ લઈએ, હેલારો મૂવીમાંથી લેવામાં આવેલું તમારા માટે.

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.